0: 안데이 소나 아랑랑 길게인 누구 고름 그 쳤더니 섭죽게 냠뇽 양나 섭죽게 냠뇽즈가 멍보리 요치상 그 디젠그 영 야치냥 그 남바조로 니쇼니 갑다리 이 아 줄린 센디냥구노 길게 남바조게라 영 소중리 너무 지나시 하진 그 사게 디젠그 다 계랑아 손제 다와르다 길게인 누구 섭죽게 냠뇽 등 제리 야치냥 그 남바조 갑다리나
1: 알레스 디마 예 땅 한 번도 있나 땅 아초 에 아초 다 개긴 엄마 저는 선어 또 온다 에 띠다 두칠다 니초 다 사절아 땅 빛이 있나 다 개긴 틀라 개긴 토통 예리
0: 나리
1: 네 다 김숙네 대단 다 저 고니 좀 보이지 다 더 더 메지가 넘어들 해들
0: 나섬
1: 아 저 동가 대드가 그 칠이 팀 팀보레 근데 얘는 다 대드 살 아초 개긴 때문에 그 포마토 소부터 아 로마가 처가 정부 요발해.
0: 응응.
1: 아 개개나 그야 정부 세시래.
0: 나리.
1: 개개나 소통 여부요래.
0: 나리.
1: 침박 기준 때는 개개나 따스 여부요래.
0: 응응.
1: 아니 장인들 땅 아초 대지군 종도 경수 준주 돌리더니 아 개개나 다 개개가 매 여발해.
0: 마리.
1: 얘는 다 경수니 땅도 소나 똥도 땅 아초 리콘 소소 있는다 다 리니 소소 있는다 군이 마휴도 쳐 여발해.
0: 나리.
1: 제대한테는 아초 다단데 있는 다 인지도 친분도 다도 다 포마라 시시 세지 파유다 로소세 뽑아대요. 아 갈리 친분도 쳐래.
0: 응응.
1: 이제는 다 아초 해만데 있나? 개긴치 저도 문여시 다 나로 로니라요. 로니와래.
0: 응응.
1: 나 로니 개긴 토마세대요. 나로 그로마테 쳐나요. 아 자더에 저 시시레 똥. 아니 로소레 지우래 다.
0: 응응.
1: 다 대든데 있는 다 아초라 자던세는데 gegin jadon sina hamal chi mi phare ta pa sona
0: ri
1: hamal chi na titel la hay don si pare
0: hm
1: ta ta na de ton je do chimbon ro tsare ta
0: ri
1: de de den lo sona ta nga chu ga de du nga chu la phem ba mon bo to ye ba de ta ngu si ki na
0: hm
1: di di ge nam ba de nga ro to ma ta gegin la chi du ka de du ga gegin no chi nga la ta jadon bu chi chi po so ko mo to ye ba de ge mamba lanlin te tade ni nga rong ga roma to sala yung te tawa ga lanlin ki to yue bar te tawa ndu ta nga tsu ngay ma ga gegin to su nga tsu la gaidun chi si te ye la chay ndu nga rong yung te ga lan ga san de ni roma to sala ta jadun se san ni jadun se xie xie tong san ni xie xie xie tong ta roso se san ni roso se ta namu mungbu se yore te se ndu ta jie ni ta tata la son lan tong ndu roma de su ta ta se ni yung su la ta kamba pu sen bar
0: nari
1: ते सेंग गा छुला गारु गेगिना ता छिन्हे नेवा ते ता फमा ते छोरेन दो
0: हम्म
1: नुसा याने ताता नीचन दला सनो तोंद तेदु साल गेगिन चेक फसो नंदो के लोसोला फोटिला बेपा छेंबो
0: रोंग
1: सेंबा ते फमा ला जेन थो सोना ता जादों तो हेहे तेदो ते गेंसे शेदन जे या पासों दो
0: नरी
1: अतन रोज नो छो दो तंदो गा खेरे के छमारे ता गेगि मोंबो शिक गेहे अ गो कुरुगो lāng lūg tēni tā nyōnyōng nōni sāng zika kuruk nīts kērē tā gēgī mōng chī mōngbō zika kērē tā tēgat kā tēdō ngā tsō kēl lōma tō sō la jā zōng sī xie xie tōng tā tō tō nāmbā kēndō kō tsō la xie jī jī nī tē tā mā ngā sī yandō tā kōn tsō tā sēn dēni tsū la sāng tōng dō tā kō tsō kā hā kō dēni tēni ngā tsō gēgīm dō sō la kā tē chī mū rēt gā sō tēni jī mīn dēmi jā zō kūr tē wā chī mū chō yā pārē ᱛᱟ ᱛᱮᱱᱥᱚᱱ ᱫᱟ ᱥᱚᱱᱚ ᱛᱚᱱ ᱥᱚᱱᱟ ᱛᱟ ᱛᱷᱚᱱᱪᱤᱱ ᱡᱮ ᱜᱮᱢᱵᱟᱨᱮ
0: ᱱᱟᱹᱨᱤ
1: ᱛᱮᱱ ᱫᱟ ᱛᱟ ᱜᱮᱜᱤᱱ ᱪᱤ ᱡᱚᱫᱚᱱ ᱫᱚ ᱥᱮᱠᱮ ᱱᱮᱢᱚᱛᱮ ᱫᱚᱨᱟᱱ ᱫᱟᱱᱤ ᱛᱟ ᱛᱟ ᱭᱚᱜ ᱜᱩᱵ ᱪᱮᱞᱟ ᱞᱮ ᱥᱮᱢᱵᱟᱨᱮ
0: ᱱᱟᱹᱨᱤ
1: ᱫᱟ ᱱᱟ ᱪᱚᱜ ᱥᱟᱪᱮᱱ ᱥᱚᱱᱚ ᱛᱚᱱ ᱥᱚᱱᱟ ᱛᱟ ᱨᱚᱥᱚ ᱜᱚ ᱫᱚᱨᱟᱡ ᱪᱩᱝᱥᱟᱱ ᱦᱮᱨᱮ ᱥᱚᱱ ᱫᱚ ᱛᱟ ᱛᱟᱱ ᱫᱚ ᱫᱚᱨᱟᱜ ᱪᱩᱝᱥᱟᱱ ᱦᱚᱥᱚ ᱜᱚ ᱫᱚᱨᱟᱡ ᱪᱩᱝᱥᱟᱱ ᱫᱟᱱᱤ ᱛᱟ ᱱᱟ ᱪᱚᱜ ᱨᱚᱢᱟ ᱞᱟ ᱪᱮᱫᱟ ᱥᱮᱱᱮ ᱛᱟ ᱨᱚᱥᱚ ᱞᱚᱴᱤ ᱥᱮ ᱜᱩᱨᱤ ᱥᱮᱱᱟ ᱛᱟ ᱱᱟᱨᱚᱝ ᱜᱚ ᱥᱚᱱᱚ ᱜᱚ ᱛᱮᱱᱤ ᱛᱟ ᱠᱮᱪᱟ ᱛᱟ ᱥᱮᱠᱟ ᱦᱤᱥ ᱠᱮᱡᱩ
0: ᱱᱟᱨᱤ
1: tā ngā tsōn dāna gā nī tsī rā tān tsō tū, tā jē nā ngā tsō gō jān tsān tō tēmbā gō lō jā gā dhī jī dhī lā yā pū xī tēmbē sī gō pā rē tā. Tā tē tsō jē rē kuru gō ngō sā lō mā tē yōng tā pō lāng tō ngō gō nā, tā tē kuru gā chā jīn jē rē tā.
0: Nā rī.
1: Tē chāndā lā sō mā tō nā, tē yōng chā jīn jē rē.
0: Dēng gā.
1: Tē mē nīpā rē nā tā ngā tsō gō sō ngō gīn xī kī tē nī tā tsō chī mbō rē tā lō jā zē lā sō mā tō ngō nā. Tāng lōma zīla sōna tōna, dīndā zīla sōna tōna, tā lōma tīga sōnō kīngshī tī tsō chīmbu rē.
0: Nē, tēngā.
1: Tā sōnō kīngshī kī tēni ngā sō kō kōsō lā lōsō tī jā tō, tī kāsō tī jī sō na, tēni tā lōma tī yōng kāsō njē yīmbā rē.

0: 나라 양식 배기에 손이 다 끊이지나 그렇게 침덕적인 손진나라 호자다 그 니랑랑 그 호마다 그 호중 땅 양나 그 마음과 그거니 희샤니 텐데 삼도 땅 그요니 그것도 그 다크민이나 삽종라 속한다 손진나라 그렇게 침덕나는 그런 게 그 호텔라 속한 이기 그요니 안다 뭐라 티한지니 땅 티사티 좋고 손나 그 중 원칙 그 호텔 셋땅 나 다크 그 호텔 셋땅 그 라카나 지긴지나 그렇게 낙치가 나진 전에 남은랑 전전 대 소손 손진나라 양 소소긴 텐데 그 지 저슬고너 지금 김친나다 망아 요니인데 뭐 지금 고나 카다이고노 대비진디 대한신데 대랑글엔신디는 나치 그 호수 호측이 냠뇽랑 와다 기드는 존재 로니스만다가 기르긴치 호마 망아경 안데이스나 라랑 기르긴이노 고름고 쳇더니 호브죽 냠뇽 연나 호측이 냠뇽즈가 망보리 요치상 그 이젠가 영 야치냥 그 남바조로 니쇼니 카다리 이 줄린센디 냥구노 기르긴 남바조게라 영 소중리 넘어지나시 하정 그 사기디겐 그 다 계랑아 손제 따와르다 기르긴이노 그 호브죽 그 냠뇽 등 제리 야치냥 그 남바조 카다리나
1: 알레스 기기 예 땅 해만데 있나 땅 나초 에 나초 다 개긴 엄마 저니 선어 또 오나다 에 띠다 두칠라 땅 니초 다 어 사절라 똥듯이 연다 개긴 틀라 개긴 토통 예레
0: 나리
1: 네 다 김숙니 대단 다 저 고니 좀 보이지 다 더 메지가 넘바데 레드
0: 나섬
1: 아이 똥가 데드가 같이 침 침보레 근데 얘는 다 데드 살 나초 개긴 때문에 포마토 소다 아 로마가 처가 좀 요 요바래.
0: 응응.
1: 아 개개나 그게 좀 부시시래.
0: 나리.
1: 개개나 소통 여부 요래.
0: 나리.
1: 에 친구 기준 때는 개개나 따스 여부 요래.
0: 응응.
1: 아니 장인도 땅아 초 뜨지근 좀도 좀 소진 좀 돌리더니 아 개개나 다 개개가 매 요바래.
0: 마리.
1: 얘는 다 좀 소니 땅나 소나 똥도 땅아 초 리콘 소소 있는다 다 리니 소소 있는다 고니 마슈티 쳐 요바래.
0: 나리.
1: 제대한테는 나초 다단데 있는다 안딘지도 친분도 다도 다 포마라 시시세지 파유다 로소세 뽑아대요 아 갈리 친분도 쳐래
0: 음음
1: 이제는 땅 나초 해만데 있나 개긴치 저도 문여시 땅 나루 로니라요 로뇨마래
0: 음음
1: 아 로니 개긴 포마세대요 나루 그로마테 쳐나요 아 자더네 저 시시레 똥 아니 로소레 지우래다
0: 음음
1: 다 까 대든데 있는 땅 나초라 자던세요도 gegin gyadun sina hamal chi mi phare ta pa sona
0: ri
1: hamal chi na titten la hay don si pare
0: hm
1: ta ta ta na de ton ju du chimbu lu tsare da
0: ri
1: de de den de sona ta nga chu ga de du nga chu la phem ba mon bu to ye pare ta ngu ski na
0: hm
1: di di ge nam ba de nga ro to ma ta gegin la chi du ga de du ga gegin no chi nga la ta gyadun bu chi chi po so ko mo to ye pa de ge mamba lanin te tade ni ngarong ga roma to sala yo te ta wo ga lanin chi to ye ba re
0: hmm
1: te ta on de ta nga chu nge ma ga ge gin to so nga chu la ka din chi se ye la chen du ngarong yung te ga lan de sa ne ni roma to sala ta ja dun se sa ne ja dun se xie xie tong sa ne xie xie xie xie tong ta ro so se sa ne ro so se ta na mo mo bu se yo re
0: ne ri
1: te se en du ta jin ta ta ta la so lan tong du roma de su ta ta se ni chung su la ta kong ba pu sen ba re
0: ne ri
1: ते सेन द नाचुला नारु गेगिना ता छिन्हे नेवाते ता फमाते छोरेन द
0: हम्म
1: नुसा यानले ताता नीचन दला सनो तोंद तेदु साल गेगिन छिक फसो नंदो कि लोसोला फोटिला बेपा छेंबो
0: लोंग
1: सेंबाते फमाला जें थ सोना ता जादों तो हेहे तेदोते गेंसे छेदन जे या पासों द
0: नरी
1: आ तंदो द नोवा छोद तंद ना खेरे के छमारे ता गेगि मोंबो छिक गेंहे आ गो कुरगो lanlugu chini, taa nyonyong noni, saanziga, kuruk nitsi chiri. Taa gigi mongchi, mumbuzi chiri, taa tigidu kaa tigidu nga tsuga loma tosula, jadun si, xie xie tong, taa tutum namba kendo kutsula, xie, jini te, taa mdanda siyendu, taa kunso taa sendini, tsula sanwa tongdu, taa kutsu ka haa kodini, tini nga tsuga gigi mdo sula, kadi chimburet ga santini, jimindimi, chadukul, siwa chimbu choye pare. ᱛᱟ ᱛᱮᱱᱥᱚᱱ ᱫᱟ ᱥᱚᱱᱚ ᱛᱚᱱ ᱥᱚᱱᱟ ᱛᱟ ᱛᱷᱚᱱᱪᱤᱱ ᱡᱮ ᱜᱮᱢᱵᱟᱨᱮ
0: ᱱᱟᱹᱨᱤ
1: ᱛᱮᱱ ᱫᱚ ᱛᱟ ᱜᱮᱜᱤᱱ ᱪᱤ ᱡᱚᱫᱩᱱ ᱫᱚ ᱪᱮᱠᱮ ᱱᱮᱢᱚᱛᱮ ᱫᱚᱨᱟᱱ ᱫᱟᱱᱤ ᱛᱟ ᱯᱟᱭᱚ ᱜᱩᱵ ᱪᱮᱞᱟ ᱦᱮ ᱥᱮᱢᱵᱟᱨᱮ
0: ᱱᱟᱹᱨᱤ
1: ᱫᱚ ᱱᱟᱪᱚ ᱜᱟ ᱥᱟᱡᱟᱱᱤ ᱥᱚᱱᱚ ᱛᱚᱱ ᱥᱚᱱᱟ ᱛᱟ ᱨᱚᱥᱚ ᱜᱚ ᱫᱩᱨᱟ ᱪᱤ ᱪᱩᱝᱥᱟᱱ ᱦᱮᱨᱮ ᱥᱚᱱ ᱫᱚ ᱛᱟ ᱛᱟᱱ ᱫᱚ ᱫᱩᱨᱟ ᱜᱟ ᱪᱩᱝᱥᱟᱱ ᱦᱚᱥᱚ ᱜᱚ ᱫᱩᱨᱟ ᱪᱩᱝᱥᱟᱱ ᱫᱟᱱᱤ ᱛᱟ ᱱᱟᱪᱚ ᱜᱚ ᱨᱚᱢᱟ ᱞᱟ ᱪᱮᱫᱟ ᱥᱤᱱᱤ ᱛᱟ ᱨᱚᱥᱚ ᱞᱚᱴ ᱥᱮ ᱜᱩᱨ ᱥᱮᱱᱟ ᱛᱟ ᱱᱟᱨᱚᱝ ᱜᱚ ᱥᱚᱱᱚ ᱜᱚ ᱛᱮᱱᱤ ᱛᱟ ᱠᱮᱪᱟ 세 가지 비교요.
0: 네리.
1: 다 나선 드는 니스 탄 서도 빠지는 나초고 장천도 템고 포자가 되게 되는 옆에 때문에 그 바래다. 빠티 조제 그리고 무슨 아 포마티 용도 불안도 그거는 빠티 그리고 차진제래까.
0: 네리.
1: 예, 전달아 선언도나 대응 차진제래.
0: 댕가.
1: 근데 니빠는 땅 나초고 선호 근식 그때니 다 또 침부다 다 소다질 선언도나. 다른 포마질 선언도 진다질 선언도나 다 포마티 선호 근식 때또 침부래.
0: 네, 댕가.
1: 다 선호 근식 그때니 나초고 코솔로 포소데 야토 딕 가수데 주소나 되니 다 포마티 용 가수 이제 좀 봐라. 되니 포마티라니 보고 진다대요. 레플랑도 똥도 봐라. 된 진다티 레플랑도 똥 소나 된 포다대요. 땅 용도 불안 놓지 봐라.
0: 네리.
1: 근데 인도 사도 땅 아주 송 송은 끝이 그때니 또 떠봐 땅 아 호마도 냥도 가다세 봐. 근데 호모가 송을라 떠게세 봐.
0: 네리.
1: 근데 아주고 호모티들 도솔라 소소동 진짜 야보세 봐.
0: 네리.
1: 아티 다다 아주 돌아서 동도 다티 나로 그텐도 살아 다 던지 제릿 거텐. 근데 다 선반인 땅 아주 호자동 춘도 빠진 제와도 동분 저거 바래다.
0: 네리.
1: 단도 좋은 조제. 대인도 땅 아주 파마도 개긴 벌은 제와 동부 저거 바래. 대인도 땅 파마도 개긴이 선우 지팅 선 지팅 교수나 다 파마 그 지트 이만다. 다 개긴 줄 버트 때 땅 아주 그 레플랑도 칼로 주지 메바 파치 메바. 아래.
0: 네리.
1: 대 마선은 다 보다도 천달아 제와 옆에 메 파마도 개긴 벌은 제와 동부 저 마트나 다 아주 그 로트 파마 때 저거 지트 때다. 용도 불안한 다 적감모들이다.
0: 뭐말이?
1: 대인도 제와 담보장이 때 또 침보는 침보 통도 되게나.
0: 내리리리 간다.
1: 대인도 지금 남바진가 다다네나.
0: 내리리리 러서러서 긴그 다와르 긴긴노 그 섭죽고 냠냠 등 제리. 제친년 그나바조 갑다리에 그노 대진리다 치르극추 아 기르게인난다 당원칙 그 소프트 셰땅난다 다월 그 소프트 아 셰땅 달소수 저땅 끈그쇼니 띠니 소나르 기르긴다 그노 샤그노 대진리 기르긴즈기나 사슴 장마즈기오 주다다 하진 그 같이 보리치 사슴 장마즈기다 그 겔럽고와라 제와즈가 요과즈기 치주 나다 시가 하진 그 같이 보리 겔럽고와라 제와즈가 나스마리 쳐고나 소만디 라는 거 셈틈 셔주라 갑다이 주라 드니다 소브자던 그게 참덕거 워근 레완데 유과진 젠주 달라스관디 손이나다 그게 아다 기르긴존 손이야 타워드 기르긴노 그 냠뇽 사프드 주 당원 치크 소소 접탄라 타워드 소소 접탄 글라카나 차퍼나 요나 와나 헤오가르 쳔부리 요체리 요나 타르급 그 소마조 인지나 그게 드그마 니나 차르미니 담오라 멍포세르고 레타르 그게 기르긴타 그 삭슴 짱마드긴 이타니나 샤이데 드그나차르나르 그렇게 쮸메니 더존지나 그르긴 다지 코나 회지기 샤콘 토마토 타르신 시라오송나라 마운파라 그렇게 토마테게르 시라 신당디 제이 가이나 그르긴타 그랑게지 카차이 녕니 갑토데인지나 다시 그 처슬고너 지 삭슴 짱마즈 그랑게 소프트이노 더존지나 히탐니 더모데테 세고 디장 그르긴 그다고나 다 토마그 그르게 삼루 괜춘데 쪼위다더니 그르긴 조그시그 안젠준다 다정 그 같이 해보르 되세고 되진디 디도난디 그르긴 그단지 그트린지나 그 쇼 토브자던 참득거와르 근 제완데 이고증 증고 그 되세고 능증고 더나 그르긴 그 토마그 참득은다 존 렌디 간다디 이군난 더족권이 그르긴 그 갑다즈가 통통이나
1: 제가 그 나 대강한로 딱 년년 그 팀이 있는데 딱 나런 거 상태 있는 데다 로만도 딱 나초 기긴도 로마틸 진도는 제가 세지티 딱 나초 된다도 조지게 됐다 다른 송거 보수 그 팀이 팀이 이제 나초 보송아 다 제로 송이 말해
0: 내리
1: 딱 나초 진도고 로소 로드 로소 좀 좀 줄어서
0: 내리
1: 딱 팀은 토마 나초 충성 그로서 때 제거 바래 다 나초가 붙을 때 충성 그로서 때 제거나 다 파만노 부츠가 온동부 게긴데
0: 네리
1: 다티 인도 타마 나츠 부츠 도거가 론도 히에선 초마데 다 파만리 로제 파마 칼라티 론초지 바레
0: 네리
1: 다티 인도 나츠 부품모 데도 로자니 공페던 로그나 다 네파도 춘도 파마도 젠데 동부시 이구바데 다 칸다다 칸다다 메바시
0: 네리
1: 데 원나 다 나츠 젠데 간르시 세그르시나 다 나롱 그 사타츠 돈 녀뇨 그 텐시나 토마다 로투 소소가 파마데 공인 바 무슨 말이야?
0: 네리.
1: 다 무슨 거 말이야? 또 침부지리.
0: 땡가.
1: 근데 파마 대도 그 침사 차진동. 현재 그 니츠 뭐냐 하시다 주는 사고 말이야.
0: 네리.
1: 다 tī shīsūna tā lōma tīl ngā tsūgō lōsū sētūng yīnanda, kādā sētūng yīnanda tā chīmdāo tīl ngāwā sētūng yīnanda tī yōng pēmbā yōpa rē.
0: Nādi?
1: Chīmdāo gā, chīmdā gā, chāchīn yōwa mīntōng, chāngjī gā, mī tsī, tā ngā mī yōpa rē bō. Dēngā? Ngā tsūgō tī tā chīmdāo gī tā lōmā tī lōdā nōlī gāwān tā kū gu sōmō kērī mā chī tōng wā sīm tā lōmā tī lā lōyūn yāpū yōng tō pā tā tē kī sōmō tōng wā rī
0: nā rī
1: tē tōng wā tā ngā chū gu tū tō nāmbā kēntā tā nī pā mā tā tā lō chū gā lōyūn gu gō tē xie xiu yō rī
0: nā rī
1: tā nī gā sā nā tā lōyūn gā lō chū gā lōyūn gō kō nā mā yīn pā tā lōmā lā lā ngō mā lōyūn gu tēnī kā kā chīmbū yō rī
0: nā rī
1: tā rīpā mā sā wā tā tōndrā gā lōyūn gu tēnī tā pējī qiñbū nrū mūtū pā tā lōmā yōrē.
0: Nārī?
1: Tē yendū tā tī lōmā pējī qiñbū nrū mūtū gō lōyōng kākā qiñzī gō lōmā tsōmā tī tā lōdā nō nī tiandō sāngjī qiñwā, lōmā lōdā tsō mūndē pā, lōdā nī rēn dō wā, tā tōndō gō nī tsō mūbō sāng yēmbā rē. Tē yendū sāl tā ngā chū gō pā mā tō sū lā njewā sī yendū tā lōyōng gō kō nā mā yēmbā rē. Tā tī lōmā tī lā zōngchā gā sū nī yōng kādā sī gō rē. Tā dē tōng gō kō, tsō wā gō kō. Tā tsō mōmbō yīn nī kādāsī.
0: Nā rī?
1: Tā lōmā tēl tā tō xē gōrū kī jīnsī. Tā nī lōmā lālā tā kōrū gō rīnī xēndā nī tā lūtā zōng wā jī, zōndā zōng wā jī, zindā lā gāgīn chē wā jī, gāgīn lā kōkā chē wā jī, lōdū pēnzī lā tāndā chē wā jī, tā ndō lōmā yō rī.
0: Nā rī?
1: Tā tāndā gō sō nī yōng pā mā lā kādāsī, tā rī pō jī tā ngā tsō gō rīnī gā tēn nī yōng lēpo xī sāng mē nā yōng lōmā ndā lā tā pēngkī yāpo dā jī nī tā, tāndā yāpo dā jī nī, lōmā lā gāgīn lā kōkā yāpo ngā jī nī tā, tā ndō gā tēn nī pā mā tēlā yōng sēng hū kē tē gu pā rē.
0: Nā rī?
1: Tē tē tē nā tē nī kuru gā lōmā tēlā tā gāgīn chī wā sī lā sū pā gōng lā gōng tsāng jī yēn tī rē tō chē chū rē yē pā rē. Tē yēn tū tē lā tē tsāng jī tē pū kē chā xē gu pā rē tā, tē pā jā gu pā rē.
0: Nā rī?
1: Hā chē tē ngēn pā mā mā wā rē. Tāntā sē yēn tū tē nī zōng chā tō ngēn chā sū nī nī tā chūng tō kā sēng kā lā chā tē gu rē sī nā tā nēn xū xē tō gā xū xē tē gu pā rē.
0: Nā rī?
1: Nēn xū tē nā tā lō yōng gā yā jī tē nī tā kū gā yōng chū nō nī tā tū sē gu pā tē nēn xū rē. Gā xū xē nā tā ngā tsū kū gā zōng chā gā tē nī ngā tsū xē yē nā nō mū kū rā gā chūng tā tē rā yōng gā xū xē tē tā pā rē.
0: Dēng gā?
1: Tā tā nirī gā sē nā yōng pēn tō mā nyā wā xī tō sā yīn chāng tō. Tē nī tā jēn chē wā gā lō mā, tā jēn chā jī mō wā lō mā, tēn tō mō wā gā lō mā tō sō nō tā chūng tō nō, tā lō chā nō lā tā mbē nā yōpū chē wō rē.
0: Nā rī?
1: Kō tō ngō ngū sā tāw tē nī tē nī kādā xio wū gō nī kādā chē kū sā.
0: Nā rī?
1: Tā ngā jī mēn tē mē sēn hē lā yō nī kādā yōpū sē kū sā. Sī wū gō nī kādā sē tō nā tā yēn bā tē yōng mā xē rē bōng. Tā tē pēn sē nī kā lā sōng lō tōng xī bā rē. Tā nā sē kādā sē sōng lō tōng zū tē mōng tē tēn tō kū sā.
0: Nā rī?
1: Tā nī tī nō nā lō pā jīn tā tā ngā rō ngā tā tā sōng lō chē tō ngō tā gō kā rē yē nā tō chē rē yē nā tā chūnōng tō ngū sū tā yū rīng rū tā nā tā gēn sē lā lō tā dēmbā rē.
0: Nā rī?
1: Yōng lā bā chēn tā dēmbā mōng zē sāwā tā ngā tō lō yōng gā tēnī mō chā chī mē pā tā tā nā tō sō lā gē gīng tē chūng tō nō chūng ngū sū yā yū tā nā tēnī gē gīng tō chūng tō pā tā nrē wā zōng bō yō chō tā pā rē.
0: Nā rī?
1: Tā tē chō sō nā tēnī tā zē gō sō mā tē yōng tā kā rū gā zō gā nā lē pō gō nī tā tā tā sēn tō pā rē. Tē mā pō wō tēnī kākā chīmbō tō chēsī bā rē tā,
0: yā
1: sō gō tō chē lā. Tēnī lōmā tō tsō lō yōng nī tsō mōmbō zō yōng jō rē, tēnī gē gē tāng chē gē, jā yē gē gēng gē xē, bē yē gē gēng xē tsō rō, gē gēng gē xē, gē gēng tsō mā gā xē, bā xē sā rā tēng sā wā tō, tēnī kō lō rā rā tsō mōndē bā rē. Tā lō rā rā tsō mōndē yōng tō, tēnī kō gō pā mā rā jā sē rē tsō mā, tā gē gēng tsō mā ngā rā xē tō, ngā rā dāng tō, ngā rā tā tōng chēng sē tō, tā ngā lō rā rā tsō sā mō tō zōng shē. Tā tī nā xio nōng lā kōwōndō, tani pāma tēgī chā sāng lō tā gēgīng tō lā hēn nōng lā shi tā. Tani gēgīng tō chāntā pā lō tā dēngdō nā mi, tā sāng yī pā rē. Tani sāng lō tēnī tā dōjī sā rē sī nō tā tā dē pōchū lō mā tē rā tā.
0: Nā rē.
1: Tē sē tō tā njiwā tāmbō sō zōng jī gā ngā rō gō sō nō gō tēnī nyōng nī tēnī tā tōndō zō jēng gō. Tani yēn bā xēn tā ngā njindō yī nā tā tāno jē yī pā rē yōng.
0: Nā rē.
1: Tān tātān nīn tān zindō, zindō xīk, zindō xīk, dē xīk, xīk tē tā kāmu xīrī. Tā sā yun zindō xīk kāmu nī sāng dhūrī. Yē nōng tā ngā zindō, zindō xīk, zindō xīk tsādhū, tā ngā tsū gā jir xīrī, tēn hā nīn, tā ngā rū gā, xiong sū gā chīn, tā gāng rī sī, 저 어쩌고 그랬으면 년이 또 뭐